બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈ આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર, અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 8 જુલાઈ, અને સ્ટુડિયોની ગલિયાળમાં 1:46 થઈ ગઈ છે. તમે શ્રોતાઓ, કહેવાય છે ને, જો તમે કોઈની સાથે કંઈ ખોટું કર્યું હોય અને સામે એ વ્યક્તિએ બદલો લઈ લીધો ને, તો એમ સમજો કે એ વાત પૂરી. પણ આપણે કહેવાય ને, પણ જો એ વ્યક્તિ કમજોર હોવાને લીધે સહન કરી ગઈ તો કુદરત એવું વેર વારસે કે તમે કદાચ ના નહીં રહો. એટલે કહેવાય ને કે ભાઈ, જ્યારે તમે કોઈની સાથે ખોટું કરો છો ને, એ ખોટું કરેલાનું ફળ તમને ફરીથી ગમે ત્યારે કોઈ પણ જગ્યાએથી તમને મળે છે. પણ આપણને નથી ખબર પડતી કે કઈ રીતે અને કયા સમયે અને કયા દિવસે મળશે. તો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ જે ગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું. ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને એવરી વેનસડે તો એવરી બુધવારની વાત કરીએ તો બુધવારે આપણો કાર્યક્રમ હોય છે ગુજરાતી કાર્યક્રમ પોણો કલાકનો. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી જોઈ લઈને 2:30 વાગ્યા સુધી. તો ભાઈ ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આદિત્ય ગઢવી અને ભૂમિ ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સરખું એવું તેજનું સ્વરૂપ માનું ચાંદ પણ ઝાંખો પડે એવું માડી રૂપ ધારું જોવા તને લાખો લોકો ભગલા પકડે પણ માડી મારી અવનાર દિલમાં જડે તાજા તાજા એમ કેમ રાખજે માં દયા તારી ધનના ભંડાર ભરે રાખજે માં લીલી વાડી ભૂલ ચૂક થાય તોય રાખજે માં રેમ તારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી

સમય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને સ્ટુડિયોની ગલેડામાં 2:03 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આપણે એક સુંદર મજાની એક ગુજરાતી રેસીપી લઈને આવી ગયા છે. રેસીપી એ છે કે ભાઈ પ્રોટીનથી ફૂલ પ્રોટીનથી ભરેલું આપણે સુંદર મજાનું એક બ્રેકફાસ્ટ આજે સવારે માટે રેડી કરીશું. તો આપણે બાળકોની જ્યારે આપણે વાત કરીએ તો બાળકો છે તે બધી દાળો ખાવા નથી માંગતા, તો આપણે શું કરીશું ભાઈ બધી દાળને, એટલે આપણે ચણાની દાળ, અડદની દાળ,

અને મસૂરની દાળને ત્રણે અડધો અડધો કપ લઈ લઈશું અને એક કપ આપણે ચોખા કહેવાય છે, જે નાના ચોખા મળે છે અહીંયા, જીરી રાસો આપણે એને કહીએ છીએ અહીંયા આગળ, એ એક કપ લઈ લઈશું. બધાને સારી રીતે ધોઈને મિક્સ કરીને આપણે 4-5 કલાક પલાળીને રાખીશું. 4-5 કલાક પલળી જાય પછી એને સારી રીતે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એક સુંદર મજાની આપણે એક પેસ્ટ બનાવી લઈશું. જ્યારે ગ્રાઇન્ડ કરો તેની અંદર જ તમે આદું મરચાં નાખી શકો છો. પછી આ મિક્સરને પેસ્ટ બનાવીને એની અંદર 1 કપ દહીં નાખીને સારો સુંદર મજાનો આથો આવે ત્યાં સુધી તમે એને 5-6 કલાક સુધી રાખો. અગર તમારી પાસે ટાઈમ ના હોય તો તમે એમાં ઇનો નાખીને સેમ ટાઈમ તમે બનાવી શકો છો. એની અંદર તમે તમારી મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો. આપણે કહીએ તો પાલકની ભાજી, ગાજર, કોબીસ અને લીલા ધાણા, અને આપણે કહીએ તો ભાઈ તમારે ખાલી એકલું બીટરૂટ નાખીને પણ બનાવવું હોય તો તમે બનાવી શકો છો. કારણ કે બાળકોની જ્યારે આપણે વાત કરીએ તો બાળકો કોઈક વાર વેજીટેબલ્સ ખાવા માટે પણ કોઈક વાર ના પાડે છે. તો બહુ સુંદર રેસીપી છે, સવારે તમે બ્રેકફાસ્ટમાં આપી શકો છો બાળકોને. તો બધા વેજીટેબલ્સને આ અંદર પેસ્ટમાં નાખીને સારી રીતે મિક્સ કરી દો પછી તમે એના પૂડા બનાવી શકો છો, ક્યાં તમે એને ઢોકળા બનાવી શકો છો, કે સુંદર મજાની તમે એને બાફીને સ્ટીમ કરીને ઇડલી પણ બનાવી શકો છો. હવે ડિપેન્ડ કરે છે તમે એનાથી શું બનાવવા માંગો છો. એની સાથે તમે હમણાં તો ધાણા પણ ઘણા મળે છે, લીલા ધાણા અને ફુદીનાની ચટણી, લીંબુ નાખીને સુંદર મજાની તીખી ટમટમટી. હમણાં ઠંડીમાં તો ભાઈ તીખું ખાવાની થોડી મજા આવે છે. અને કહેવાય ને ગરમ ગરમ ચાની સાથે આપણે જ્યારે સવારમાં ગુજરાતી નાસ્તો મળી જાય ને, ઢોકળા હોય કે પછી હાંડવો હોય કે પછી આપણે કહીએ ખાંડવી, તો મજા જ આવી જાય છે. તો ચાલો એની સાથે આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

થળ જોગનો કનૈયો વળી દિલ જીતનારો હવને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બસ દાના દલડાની વાત અને ધાર્યું એના મનનું ઈ કર તો કરાવ તોને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટખટ ન કરાળો જાણે નંદજી નો લાલો હવને પ્રાણથી એ પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી હવને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો એ બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો વળી થોડો છે હટીલો મારો કાનુડો ગોડીલો સદા રહેતો મજીલો.

0: શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં બધું થોડા સમય માટે જ હોય છે. આપણે વાત કરીએ તો લાગણીઓ, પરિસ્થિતિઓ અને દુઃખ પણ લાઈફમાં આવે છે, થોડા સમય માટે આવે છે અને ક્યારે આવીને ક્યારે જતું રહે છે એ આપણને ખબર નથી પડતી. એટલા માટે કહેવાય છે ને એટલું વધારે કોઈ સાથે પણ ના જોડાઈ જવું કે ભાઈ આપણે ક્યારે કોઈ સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે આપણે પોતાની જાતને જ આપણે ભૂલી જઈએ છીએ ને. એટલે કહેવાય ને કે ભાઈ સમય બધું બદલી દે છે, આજે જે આપણી પાસે છે કાલે કદાચ ના પણ હોય. એટલે કહેવાય છે જે આજનો દિવસ મળ્યો છે આજને જીવી લ્યો, કાલે શું થવાનું છે કોની ખબર છે. એટલે કહેવાય ને વર્તમાનને આનંદથી જીવો, ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા ના કરો. જે આજની ઘડી જે મળી છે એને આનંદથી જીવી લો. તેવું એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ. દિવ્યાંગ ઠક્કરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે આજને જીવી લો.
1: કીપ ઇટ અપ, કીપ ઇટ અપ.

સ્ટુડિયોની ગલીડામાં 2:16 થઈ ગઈ છે અને ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનો આગલો ગીત લઈ લે લગ્ન ગીત. ભાઈ હમણાં કહીએ ને તો ભાઈ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. સેટરડે સન્ડે, આપણે સેટરડે સન્ડેની વાત કરીએ, શનિ રવિ તો લગ્ન હોય જ છે. તો સુંદર મજાનું આપણે એક લગ્ન ગીત લઈ લઈએ તમારા માટે. અતિ ઉપાય દેને અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલો ગીત લઈ લઈએ છીએ. ગદાન કડવીના અવાજમાં લેવામાં આવેલું દો રંગિયા 2026 નું ગીત છે ઓન યુ વે.

બસ ભાઈ એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે જીગર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.